0: Viral Vibe. Viral Vibe.
1: દેહાસ એગારવાના આહરુગે જુલઈ મહુગે 26વાં દુવહુ નેરુણુ આઈસે એઉટે પેગોયકી બ્રેઝિલગે મિશેલ ટેલોગે વરત તફાતુ લવે અસ્તુમે બ્રેઝિલગે સરહદ્દી સાટનેજો મ્યુઝિકકે તેરેગે હિમને લવે નવિસ દુનિયાગે મશહૂર ફૂટબોલ તરીંગે સબું મિલવેગે તાગુદીર મુલિમ બદલવેગિન દિયા નેમા આદિ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફદ કુલુન તેરીંગ ગોલ જેહુમફો ઉફા ફાળકુરુમગે ગોતું મિલવેગે નેશુન દક્કાલં ફિશમું મુલિ દુનિયાગે સમાલકં મિલવે અંગુટુનો નેશમુગે વિડિયો તા સોશિયલ મીડિયા યા કુલિવર્ગે પ્રોગ્રામ તાઉગા હલુવે કમાયકો ફેતુરુગેન દિયુમાયકુ મિલિયનુ બયકુ મિનેશુન દસકુરમ બેનુંવે મીગે નતીજાગે ગોતું બ્રેઝિલગે સરહદ્દી લવે કુલ્લિયક બૈનલગવા મે ફેમવર્ગે બોડુ મગબૂલ કમેં હોદી મિલવની યુરોપા લેટિન અમેરિકાગે તેવી હવરે ગિના ગૌમ તાઉગે ચાર્ટ તાઉગે એવણ હોદા યુરો ચાર્ટ હોટ 100 ગે કુરિવેસ હોદાફા લેટિન ગ્રેમીયા નોમિનેટ હુમ ગેતુરું બિલબોર્ડ લેટિન મ્યુઝિક એવોર્ડ્સ કે સોંગ ઓફ ધ યર ગે શરફવેસ મિલવ હોદી મી મ્યુઝિકા કુલિવર ગુલિગેં દુનિયા ગે ફેમવર ગ લાવે વાયરલ વેગેં દિયા ગુતુગે એમ ફુરી હમ એમ મિસાલ વિસ્મે
2: નોસા